આપીને આપસા જીવ આપીને રચ્યો નામ ધોઈ કુદરસ્તા જીએ કરે અસંડ દાતા કરતા આપનું તું સુધી વે કરે પસાવ તું જાણ હોય સૌ સૈન